પહોંચીલા ગુજરાતનો રંગ રંગારંગ એમબીસી રેડિયો પર ગુજરાતી ગીતોનો પ્રોગ્રામ રંગારંગ રંગારંગ

નમસ્કાર શ્રોતાઓ, રેડિયો મોરિશિયસના લહેરુ પર ગુજરાતી ગીતોના કાર્યક્રમ રંગારંગમાં આપ સૌ કોઈનું સ્વાગત છે. મીડિયમ એવા 819 કિલોહર્ટ્ઝ પરથી આપણું આ પ્રસારણ રજૂ થઈ રહ્યું છે. જ્યાં ક્યાંયથી પણ જોડાયા છો, આપ સૌ કોઈ મજામાં હશો, બસ એ જ આશા રાખતા ચાલો કરીએ શરૂઆત. આપ સૌ કોઈનો સાથ આપી રહી છે રત્ના અડધા કલાકના આજના આ ગુજરાતી ગીતોના સફરમાં. ભાઈ, બનાવવું અઘરું છે અને સાચવવું એનાથી પણ વધારે અઘરું, પછી એ પૈસા હોય, સંબંધ હોય કે સ્વાસ્થ્ય. માટે કહેવાય છે કે જે દિવસ છુટ્ટીનો દિવસ હોય તે દિવસે આપણે પરિવારની સાથે સમય વિતાવીએ અને સંબંધને મજબૂત કરતા સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ. બસ એ સાથે ચાલો કરીએ આજની એક મધુર સુશરૂઆત હેમંત ચૌહાણના સ્વરમાં મુકાયેલા આપણા આજના પ્રથમ ભક્તિમય ગીત સાથે.

શ્રોતા મિત્રો, ચિંતા એટલે આપણે જ વિચારેલી, આપણા થકી જ ગેરમાર્ગે ચડેલી આપણી પોતાની કલ્પના શક્તિ. માટે ચિંતા કરવી છોડો અને કોઈ વાર બસ આપણા દિમાગને બ્રેક આપો. થઈ જશે ફિલ્મનું આ ગીત હેમાંગ ઢોલકિયાના સ્વરમાં.

श्रोता मित्रों, સારું ઉદાહરણ ન બની શકતા હો તો કંઈ નહીં, બસ જીવનમાં ખરાબ દાખલો ક્યારેય બનવાની કોશિશ ન કરતા. કારણ કે આપણે કહીએ ને કે જ્યારે જ્યારે લોકો આપણા માટે ખરાબ દાખલો વાપરશે ત્યારે ત્યારે બસ આપણું પોતાનું નુકસાન થતું જશે. તારી મુસ્કુરાહટનું આ ખૂબ જ સરસ ગીત રંગારંગ કાર્યક્રમ વચ્ચે.

ભાઈ, પ્રેમ કરવો ગુના નથી, બસ એ પ્રેમમાં નિયત સારી રાખવી બહુ જ જરૂરી છે. આ સાથે જ તને પ્રેમ કરું છું આલ્બમનું આ ગીત સંજય ઓઝાએ ગાયેલું.

રત્ના આપ સૌ કોઈનો સાથ આપી રહી છે રંગારંગ કાર્યક્રમ વચ્ચે, અને આ સાથે જ ભાઈ પ્રેમ ભર્યા ગીતોનો આનંદ આ બસ આગળ વધારતા ચાલીએ અને ગીતોનો પ્રવાહ આગળ વહેતા જઈએ. ગીતોના પ્રવાહની સાથે ઋત્વિજ પંડ્યાના સ્વરમાં મુકાયેલું આપણા પ્રોગ્રામનું આગલું ગીત સૂર્યાંશ ફિલ્મમાંથી લેવામાં આવેલું.

શ્રોતા મિત્રો, આ વાતો તમે જાણતા હશો કે સિમેન્ટ પણ એક વસ્તુ આપણને શીખવાડે છે કે જોડાવા માટે હંમેશા નરમ રહેવું જરૂરી છે અને જોડાયેલા પછી જોડાયેલા રહેવા માટે થોડું કડક બનવું પણ ખૂબ જ જરૂરી બની જાય છે. બસ એ જ રીતે સંબંધને આપણે મજબૂત રાખવો હોય તો પ્રેમના હળવા સ્પર્શની સાથે તેને મજબૂત કરવું ખૂબ જ જરૂરી છે. ચાલો આગળ વધીએ શુભારંભના આગલા ગીતની સાથે. સ્વર આપ્યો છે દિવ્યકુમાર અને પલક જોશીએ.

શ્રોતાઓ, જેમ ઘોર અંધકારમાં દીવા સળી કામમાં આવે છે, પણ આ આપણે કહીએ ને કે આપણે ફાનસ સળગાવ્યા પછી દીવાસળીનો ઉપકાર જ ભૂલી જતા હોઈએ છીએ. જીવનમાં સદા આભાર પ્રકટ કરવો ખૂબ જ જરૂરી છે. તો બસ, જીવનમાં આગા આભાર પ્રકટ કરીએ, થેન્ક્સ ગિવિંગ બહુ જરૂરી છે. અને આ સાથે જ આજના આપણા કાર્યક્રમમાં શરતો લાગુનું આજનું આ છેલ્લું ગીત મન મેળો, જસલીન રોયલ અને સિદ્ધાર્થ અમિત ભવસારના સ્વરમાં. આ ગીતની સાથે આજનો આ કાર્યક્રમ અહીં પૂરો થવા આવ્યો. આપ સૌ કોઈએ પ્રેમથી સાથ આપ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. પ્રોગ્રામમાં વિરામ આપતા રજા લઈએ. નમસ્કાર, શુભ સંધ્યા આપ સૌને.

બધું સેટ છે ને યાર. સિગરેટ મૂકી, દારૂ મૂક્યો, આળસ મૂકી, થયા દુખી, નામ કર્યું, કામ કર્યું, કાજ કર્યું, બસ ખાધું પીધું ને રાજ કર્યું.